પ્રતિસ્તરમાં છેલ્લા પર કરી 50% ક્ષેત્રમાં કેળવણી ધારણ લગાવી હતા.